0: સરકારે વિચાર કર્યો હે કે જૈયા પેડની છાવ મેં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે, જેની હવા મેં આપણે હાલ હ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કી આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણીને બચાડંગા ને આપણે ધરતીને જીવનદાન આલંગા.
1: હવે પ્રકૃતિને બચાવો, ભવિષ્યને હદારો.
0: હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલની બદલાવની શરૂઆત હે.
1: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતને પ્રસારિત.
2: आप सभी सुन रहे हैं आपका अपना सामुदायिक रेडियो वागड़ रेडियो 90.8 FM पर.

0: મારું નામ ગિલ્લી હે ને હું મુન્નીની મોટી બોન હું. એક દાડો સ્કૂલ થકી આવી તો દેખ્યું કે મુન્ની ઘણી રોઈ રહી હતી, તો હું હમઝી કે પાણીની તર લાગી રહી હે. તો હું દોડીને બા કને ગઈ ને કીધું કે બાબા મુન્નીને તર લાગી હે તો એને પાણી પીવડાવ દે. બાએ હફતિંગ ના કહી દીધું ને મને કીધું કે 100 મહિના સુધી મુન્ની કેવલ એની માનું દૂધ જ પીએગા ને અગર આપણે મુન્નીને કાંઈ ભી ખવડાવંગા તો એને દસ્ત લાગી જાગા. તો પછી બીજી વખત મુન્ની રોઈ તો મેં કાન મેં કહી દીધું કે 100 મહિના સુધી તને કેવલ માનું દૂધ જ પીવું હે.
1: સ્તનપાન વિકલ્પ નહીં સંકલ્પ હે.

0: અંજલિબેન, ગીતે આશુ પૂરું આણા ગીત બાદ એક વખત ફેરે આપણે ભાઈ બહેનોનું સ્વાગત કરી હું આપણે આજના કાર્યક્રમ સમસ્યા સમાધાન મેં. જેમ કે ગીત કે પહેલે વિષય બતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વાળા હ કે આપણે ગામના ગઢલ મનક ને આ ડિજિટલ દુનિયા હે આણંદ વેસની દૂરી હેતે વધી રહી એને લઈને.
1: હવે
0: અંજલિબેન, આયસ અગર વાત કરે કે આ ડિજિટલ દુનિયા હેવે આપણે જીવનમાં હેતે આવી એની, તે ભાઈ બહેનો આપણે દેખ કે ડિજિટલ તકનીકી આ હેવે આપણે બદલે ના ખરાબ હે ના બડિયા હે, એનો ઇસ્તેમાલ આપણે હેતે કરી રહી હ અને કતરી સમજદારી ખતી કરી રહી હ આ આપણે બદલે જરૂરી હે. આજે અંજલિબેન આપણે દેખ કે મોબાઈલ ફોન ખાલી વાત કરવાનું સાધન જ નથી રહ્યું હે, આના ખતી બેન્કિંગ, ભુગતાન, જાણકારી, ફોટો, વિડીયો ને આપણે શિક્ષા અને ઘણા અકાની સેવા હે ભી ઉપલબ્ધ થાય હે. એવામાં આપણે દેખ કે આપણે યુવા પેઢી હે વિતે બદલાવને તેજી ખતી અપનાવી લે હે. કેમ કે આપણે દેખ કે આ બચપન ખતી ફોન ચલાડી હે ને ઇન્ટરનેટ ખતી જોડીએ ગત હે, પણ આપણે બુઝુર્ગ આપણે દેખ કે એના ટાઈમે આવી કઈ ચીજે હતી જ નહીં, ત્યાં પણ દેખ કે આપણે મોબાઈલ ની ને ઇન્ટરનેટ ની ઓનલાઈન સેવાની જાણકારી વણાને વધારે રહેતી નથી. એટલે આપણે આ ઉમેદ ને રાખવી જોઈએ કે આપણે બુઝુર્ગ ને વણાને બી અટલું સાવેગા અને અતૃસવી કરી શકે ગા, આ ઉમેદ આપણે નથી રાખવી જોઈએ.
1: હવે મનીષાબેન, આપણે દેખ કે બુઝુર્ગો ને અને કારણ ઘણા અકાની પરેશાનીઓનો સામનો કરવો પડે હે. ભાઈબોનો મોબાઈલ મેં આવા વાળા ઘણા અકાના જે શબ્દ હી ઈ આપણે ગઢલા મનકની ખબર જ નથી પડતા ને એના ને એના શબ્દની સમજવામાં સમસ્યા ભી મહેસૂસ થાય હે. કયા ચીજની દબાડી દે હે તો એને કારણ નુકસાન ભી થઈ શકે ને ઘણી વખત ઘણા જે બુઝુર્ગ હે ઈ સોચે કે આ મેં બટન દબાવી દીધું તો કે કાંઈ ગલત થઈ ગયું તો મેં હું કરુંગા, એને કારણ ભી ઈ મોબાઈલ ની કામ મેં નથી લઈ પાતો. એની સાથે બુઝુર્ગ જે હે ઈ અક્સર ફોન આવે એના સંદેશ ને દેખીને કઈ લિંક માટે ઈ બટન દબાડી દે ને જે ફોન આવે એના ની ભી અસર સમજી લે હે. તો આપણે એમ દેખો હ કે ઘણા કાની ચીજે વગડી જાય હે, એને કારણે આપણે દેખો હ કે ઘણા કા જે ગઢલો મન કહે એનો જે ભરોસો હે ઈ એને માથે થાતું જ નથી.

0: ઉલટું એ ડર મહેસૂસ કરે હે ને એને કારણ ઘણી સબ ચીજને એ કામમાં લેવાને પહેલે જ છોડી નાખે હે. ઘણી વખત એવું થાય હે કે મોબાઈલ થકી પૈસા મોકલવો હો, ભુગતાન કરવો હો ને કોઈ જાણકારી હે એ દેખવાનું કામ હો, યા કયા બુઝુર્ગ જે હે એ સોર રિશ્તેદારને આ પાઈને મનકની મદદ લઈ હે. મદદ લેવું ગલત નથી, પણ હર છોટા કામ બદલે એ બીજા માટે નિર્ભર થઈ જાય હે. તઈ વખત એણે એમ લાગે કે મારે તો આ કુદરણીની ચીજ બદલે પેલા કરીને જવું પડે, મારે હિ ખુશ નથી. એમ કરીને આપણા જે ગઢલા મન કહે એ અણી ચીજ થકી દૂર હે. અને ઘણી જગત જે બુઝુર્ગ હે એ ખુદને અણી જીવનશૈલી થકી અલગ સમજે હે, એટલે બી એ અણી ચીજ થકી જોડી નથી પાઈ રહ્યો.
1: હવે અંજલિ બોન, આજ અગર વાત કરે કે આ દૂરી કેમ બળી રહી એની, તે ભાઈ બોન આપણે દેખો કે એનું એક કારણ આ બી થઈ શકે કે આ ડિજિટલ દુનિયા હવે તેજી ખરી બદલી રહી હે. આજે ઘણા અકાન આપણ મોબાઈલ ચલાડવાના તરીકા અંજલિ બોન રહી હે, અને થોડાક ટાઈમ બાદ આપણે દેખો કે નવા બદલાવ આવી જઈ હે, નવો એપ આવી જઈ હે, નવો વિકલ્પ આવી જઈ હે, નવા તરીકા આવી જઈ હે, ઘણા અકાને નવો શબ્દ આવી જઈ હે. એવા મંજલી બોન આપણે દેખો કે આપણે યુવા ભાઈ બહેન કે ફોન રહે તે વી હિકી નાખે હે, પણ આપણે બુઝુર્ગ રહે વી બદલાવને સમજવાની આસાની નથી રહેતી હે.
0: હવે
1: બીજી આડી આપણે દેખો કે આપણે ઘર વાળાને આપણે પરિવારને જે મન કરી હે વી આપણે બુઝુર્ગોને મદદ કરી નાખે હે, ને કહે કે તમે રહેવા દો અમે કરિયા લઈએ. આ સુવિધા ઘણા વખત આપણે દેખો કે આપણે જે ઘરના બુઝુર્ગ રહે વણને વિકવાના જે અવસર રહે વણને રોકી નાખે હે.
0: હવે મનીષા બોન આય સે વાત કરો કે આપણે ગઢલો મનકોની અણી દુનિયા તકી જોડવું કેમ જરૂરી હે, તો આપણે તે કહો કે આન તકી આપણે જે ગઢલો મનકો હે એ આત્મનિર્ભર ને આત્મવિશ્વાસ તકી જોડી સે હે. અગર કોઈ ગઢલો મનકો હે તો એ બીજા મનક તકી વાત કરી શકે, એમની ફોન તકી જરૂરી જે જરૂરી જાણકારી હે એ દેખી પાગા, એની સાથે ડિજિટલ ઘણા કાની જે સુરક્ષા હે એના તરીકાનો એ ઉપયોગ કરેગા, તે ખુદને આત્મવિશ્વાસ ને મહેસૂસ કરેગા, એમ તકી મહેસૂસ કરી પાંગા કે ઉમ્ર વધવા તકે કઈ નથી થતું, મળની દુનિયા મેં અવડે ભી ખુદના પગો માટે ઉભો તકો હું. એની સાથે કેવું ચંગા કે અણી સબ સમસ્યા મેં સમાધાનનું સપ્તકી મોટું કદમ હે ધ્યેય. જઈ વખત કોઈ ગઢલું મનકું હે એ મોબાઈલ હીકું ચાહે તો એને જલ્દી જલ્દી સમજાવવાની બજાય આપણાને ધીરે ધીરે સમજાવવું. એક વખત મેં પૂરી મોબાઈલની જાણકારી દેવાની જરૂરત નથી, પહેલે એક કામ હિકાડો પછી બીજું હિકાડો. ઉદાહરણ બદલે જેમ કે આજે ફોન ઉઠાવવું ને સંપર્ક કરવો હિકાડ્યું, તો કાલે વિડીયો કોલ કરવો હિકાડવું હે ને, પછી ફોટો હાથે મોકલવું હોય એ ભી હિકાડી શકો. તો આમ તકી જરૂરી જે ડિજિટલ સેવા હે એનો સુરક્ષિત ઉપયોગ કરવો આપણે જે ગઢલો મન કહે એ હિકી ચાંગા, ધીરે ધીરે એનો આત્મવિશ્વાસ ભી વધેગા.
1: હવે અંજલિ બોન એની સાથે આપણે ભાઈ બોનોને કેવું ચાંગા કે અણામાં આપણે યુવા ભાઈ બોન રહી અણાની ઘણી મોટી ભૂમિકા રહી હે. આપણે કહી શકો કે આપણે જે યુવા ભાઈ બહેન હે આ હિકાડેગા તે આપણે ગામમાં બદલાવ એવો જલ્દી આવેગા. એવા ભાઈ બહેનો કેવું ચાંગા કે આપણે ઘરના જે દાદા દાદી હે, નાના નાની હે, ને ઘણા કને એવો ગઢલો મન કહે વણને મોબાઈલ ચલાડવા આપણે હિકાડવું હે. આપણે આ બી હિકાડવું હે કે આપણે મોબાઈલ ચલાડવું ખાલી પર્યાપ્ત નથી હે, અને ડિજિટલ જે સુરક્ષા રહી વિની જાણકારી બી આપણે હિકાડવી હે. અંજાન વ્યક્તિ ખરી આપણે જાણકારી સાંજા ન કરવી હે, સંદિગ્ધ ને જે એવો લિંક આવે હે વણા માટે આપણે નથી દબાડવું હે, ને કારણ અંજાન વ્યક્તિનો ફોન આવે હે તે વણાને ગોપનીય કોડ આવે હે વી આપણે નહીં બતાડવા હે, ને પૈસા ખતી જોડી જે જાણકારી રહી હે વી કને નથી બતાડવી હે. આ હમરો સંદેશ ને આ સબ આવે હે આ સબ બી હિકાડવું ખૂબ જરૂરી હે.
0: હવે મનીષા બોન આપણે દેખો કે અવડેના ટાઈમ હે તે ચીજે છે હે એ ડિજિટલ થઈ ગઈ હે. એવો મેં ગઢલો મનકને કોઈ કામ હોવે તો અવડેના ટાઈમે એ યુવા અને ઘરના સોર માટે નિર્ભર રહે, ને એ આજે કરંગા કાલે કરંગા પરસું કરંગા એમ કરીને એણની જે ચીજે હે એ ટાલી દે હે. એવો મેં આપણા જે ગઢલો મન કહે એ બાર તે જાય હે, બે હે, ઉઠે હે, તે બીજા મનકા તકી સલાહ લેવું શરૂ કરે હે, એ વાતચીત કરવું શરૂ કરે હે, ને ઘણી વખત અકાઉન્ટની નંબર ને ઘણા કની જે ચીજે હે એ બીજા મનકા તકી સાંજા કરી દે તો આપણું જ નુકસાન થઈ શકે. તો એવા મેં આપણને ટાઈમ માટે આપણે જે ગઢલો મન કહે એણની ચીજને સમજવું હોગા, ને એણને બી આ હંગરી વાતે સમજાડવું હોગા, તાકી એણને ખબર પડેગા કે એ ખુદના નાના મોટા જે કામ રહે એ ખુદ બી કરી શકે. એની સાથે ભાઈ બહેનો આપને કેવું ચંગા કે આપણને આની વાતને યાદ રાખવું હે કે આપણે જે બુઝુર્ગ હે એ આપણે જીવનની સપ્તકી મોટી આપણને હિકાલે હે. એણે ખેતી હિકી હે, પરિવાર સંભાળ્યું હે, મુશ્કેલ ટાઈમ દેખ્યું હે, પરંપરાએ સંભાળી હે, ને આપણા જે અનુભવ હે એ આવા વાળી પેઢીને એણે આલ્યા હે. એટલે આજના ટાઈમમાં મોબાઈલ ને ઇન્ટરનેટ હિકાડવું આપણને થોડો ટાઈમ તો લાગે કાશ, પણ આપણાને એનાનો મજાક નથી પણ આપવો. આપણાને સન્માનને હાથે એનાને આ જે ડિજિટલ દુનિયાની ચીજે હે એ હિકાવું હોગા ને ધીરે ધીરે સહી વખત હિકી જાયગા તો ઘણા આકારની ચીજે એ આપોઆપસ કરવા માંડેગા.
1: હવે અંજલિબન આપે ઘણી અસલ વાત કીધી, જેમ કે આપણ દીકરી હે કે કાર્યક્રમને માધ્યમ કરતી અણા વિશે માટે આપણે ભાઈ બોનો કદી ઘણા આકારની વાત થઈ ગઈ હે. હવે દેખી રહીએ કે ટાઈમ બી થઈ ગયો છે આપણે કાર્યક્રમ કરતી સુટે પડવાનું, સુટે તે પડે પણ જાતક હતી પેલ ભાઈ બોનો ને આપણે કાર્યક્રમ નું પતું આપણે બતાડી દઉં.
0: હવે તો ભાઈ બોનો લખી લો અમારું પતું, અમારું પતું હે કાર્યક્રમ સમસ્યા સમાધાન વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગથરા કેમ્પસ વાંસવાડા રાજસ્થાન. અમારો પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલે આપ મને ફોન કરી શકો અમારા આણા ફોન નંબર માટે. અમારો ફોન નંબર હે 9414082643.
1: તો ભાઈ બહેનો ફેરી મલંગા અણાસ કાર્યક્રમ મેં અણાસ ટેમ માંથી એક નવા વિષય ને હાથે તાર હુદી રામ રામ રામ રામ.

આપે ક્યારે વિચાર કર્યો હે કે ઝૈયા પેડની છાવમાં આપણે રહો યા આપણને કેટલી શાંતિ મળે હે, જેની હવામાં આપણે હાલ હ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણીને બચાડંગા ને આપણે ધરતીને જીવન દાન આલંગા. હવે પ્રકૃતિને બચાવો, ભવિષ્યને હદારો. હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે. વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત.

નાઇનબોનો અણસ કે થાતે હવે કાર્યક્રમ ખેતીવાડી તકી અમે પડાસુટ આશા કરા હો કે આસે કાર્યક્રમ મે અમારી આપ તકી જે ભી વાતે રહી હી આપને ગમે હોંગા તો આપને મારું આસનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એને બારા મે આપ રાય સુજાવ અમને આલી શકો અમારે અણપતા માતે અમારું પતુ હે કાર્યક્રમ ખેતીવાડી વાગર રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગધરા કેમ્પસ વાસવાડા રાજસ્થાન અમારું પિનકોડ નંબર હે 327001 અજે વધારે જાણકારી બદલે આપો મને ફોન કરી શકો અમારા અણા ફોન નંબર માટે અમારો ફોન નંબર હે 9414082643 તો બાઈન બોનું ફેરી મલંગા અણસ કાર્યક્રમ મે અણસ ટેમ માટે એક નવા વિષયની હાતી તારુદી રામ રામ રામ રામ

0: કાર્યક્રમ સમસ્યા સમાધાન અમરવારા અમર હિત ભાઈબોની આપની બોન મનીષા
1: ને આપની બોન અંજલીનું
2: રામ રામ.
0: હવે ભાઈ બોનો આપ સાંભળી રહ્યા હો આપણું સામુદાયિક રેડિયો વાઘ રેડિયો 90.8 FM ને આપ સભીનું સ્વાગત કરે હા અમારે આજની કાર્યક્રમ સમસ્યા સમાધાન મેં.
1: હવે ભાઈ બોનો લઈને હાજર થઈ ગયો હા કાર્યક્રમ સમસ્યા સમાધાન લઈને એકના વિષયને હાથે. તો મનીષા બોન આજે આપણે કાર્યક્રમ મેં ભાઈ બોનો તકી વાતચીતનો વિષય હે કે આપણે ગામના જે ગઢલો મન કહે ઈ ને આપણે જે ડિજિટલ દુનિયા આવડેના ટાઈમમાં એમને આપણે વધારે ખોવાઈ ગયો હો એનાને કારણ આપણે વેસમી હું દુરિયા વધી રહી હે ને સમસ્યાને સમાધાન હું થઈ શકે.
0: હવે
1: આપણે દેખો હો કે આજના ટાઈમમાં આપણે આય પાય ઘણા કાની ચીજે બદલાઈ ગઈ હે. પહેલાના ટાઈમમાં જે કામ કાગજ ને કલમ તકી થતા હતા એને ઠેકણે આજે ઘણા જે કામ હે એ મોબાઈલ તકી થવા લાગે હે. પૈસા મોકલવા હો આવડેના ટાઈમમાં આપણે દેખો હો કે બિજલીનું બિલ જમા ભી આપણા મોબાઈલ તકી થઈ જા. પહેલાના ટાઈમમાં બિજલીના બિલ જમા કરાવવા ભલે લંબી લાઈન લાગતી હતી. એની સાથે ઘણા આકારની એવી જાણકારી હે જેની જે ચીજે હે એનાની જાણકારી આપણાને મોબાઈલ તકી મળી જાય હે. પણ

0: અંજલિબેન ગીત ત્યાં છે પૂરું. આણા ગીત બાદ એક વખત ફેરે આપણે ભાઈ બહેનોનું સ્વાગત કરી હું આપણે આજની કાર્યક્રમ સમસ્યા સમાધાન મેં. જેમ કે ગીત કે પહેલે વિષય બતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વાળા હં કે આપણે ગામના ગઢલ મનક ને આ ડિજિટલ દુનિયા હે આણંદ વેસની દૂરી હેતે વધી રહી એને લઈને.
1: હવે
0: અંજલિબેન આયસ અગર વાત કરે કે આ ડિજિટલ દુનિયા હે આપણે જીવન મેં હેતે આવી એની તે બહેન બોનો આપણે દેખ કે ડિજિટલ તકનીકી આ હે વે આપણે બલદે ના ખરાબ હે ના બડિયા હે એનો ઇસ્તેમાલ આપણે હેતે કરી રહ્યા હ અને કતરી સમજદારી ખતી કરી રહ્યા હ આ આપણે બલદે જરૂરી હે. આજે અંજલિબેન આપણે દેખ

0: મોબાઈલ ફોન ખાલી વાત કરવાનું સાધન જ નથી રહ્યું. એમ આના ખાતે બેન્કિંગ, ભુગતાન, જાણકારી, ફોટો, વિડીયો ને આપણે શિક્ષા અને ઘણા આકારની સેવા એવી ઉપલબ્ધ થાય. એમ એવામાં પણ દેખાય કે આપણે યુવા પેઢી એવી તે બદલાવને તેજી ખાતી અપનાવી લે. એમ કેમ કે આપણે દેખા કે આ બચપન ખાતે ફોન ચલાડી હે ને ઇન્ટરનેટ ખાતે જોડીએ કરતા હે, પણ આપણે બુઝુર્ગ આપણ દેખા કે એના ટાઈમ મે આવી કઈ ચીજે હતી જ નહીં. ત્યાં પણ દેખા કે આપણે મોબાઈલ ને ઇન્ટરનેટ ને ઓનલાઈન સેવાની જાણકારી વણાને વધારે રહેતી નથી. એટલે આપણે આ ઉમેદ ને રાખવી જોઈએ કે આપણે બુઝુર્ગ ને વણાને બી અટલું સાવેગા અને અતૃસવી કરી શકે, કા આ ઉમેદ આપણે નથી રાખવી જોઈએ.
1: હવે મનીષા બોન, આપણે દેખો કે બુઝુર્ગો ને અને કારણ ઘણા આકારની પરેશાનીઓનો સામનો કરવો પડે હે. બાઈન બોનો મોબાઈલ મે આવા વાળા ઘણા આકારના જે શબ્દ હી ઈ આપણે ગડલા મનકની ખબર જ નથી પડતા ને એના ને એના શબ્દની સમજવા મે સમસ્યા ભી મહેસૂસ થાય હે. કયા ચીજ ની દબાડી દે હે તો એને કારણ નુકસાન ભી થઈ શકે. ઘણી વખત ઘણા જે બુઝુર્ગ હે એ સોચે કે આ મેં બટન દબાવી દીધું તો કે કઈ ગલત થઈ ગયું તો હું શું કરુંગા. એને કારણ ભી એ મોબાઈલ ની કામ માં નથી લઈ પાતો. એની સાથે બુઝુર્ગ જે હે એ અક્સર ફોન આવે એના સંદેશ ને દેખી ને કઈ લિંક માટે એ બટન દબાડી દે ને જે ફોન આવે એના ને ભી અસર સમજી લે હે. તો આપણે એમ દેખો કે ઘણા કાની ચીજે વગડી જાય હે. એને કારણ આપણે દેખો કે ઘણા કા જે ગડલો મનક હે એનો જે ભરોસો હે ઈ એને માથે થતું જ નથી. ઉલટું ઈ ડર મહેસૂસ કરે હે ને એને કારણ ઘણી સબ ચીજને ઈ કામ મે લેવાને પહેલે જ છોડી નાખે હે. ઘણી વખત એવું થાય હે કે મોબાઈલ થકી પૈસા મોકલવો હો, ભુગતાન કરવો હો ને કોઈ જાણકારી હે ઈ દેખવાનું કામ હો યા કયા બુઝુર્ગ જે હે ઈ સોર રિશ્તેદારને આ પાઈન મનકની મદદ લઈ હે. મદદ લેવું ગલત નથી, પણ હર છોટા કામ બદલે એ બીજા માટે નિર્ભર થઈ જાય હે. તઈ વખત એણે એમ લાગે કે મારે તો આખું દણીયાળી ચીજ બદલે પેલા કરીને જવું પડે, મારે હી ખુશ નથી. એમ કરીને આપણા જે ગડલો મનક હે એ અણી ચીજ તકી દૂર હે. અને ઘણી જગત જે બુઝુર્ગ હે એ ખુદને અણી જીવનશૈલી તકી અલગ સમજે હે, એટલે બી એ અણી ચીજ તકી જોડી નથી પાઈ રહ.
0: હવે અંજલિ બોન, આજ અગર વાત કરે કે આ દૂરી કેમ બળી રહી એની, તે બહેન બોન આપણે દેખો કે એનું એક કારણ આ ભી થઈ શકે કે આ ડિજિટલ દુનિયા હવે તેજી ખાતે બદલી રહી હે. આજે ઘણા અકન આપણ મોબાઈલ ચલાડવાના તરીકા અંજલિ બોન રહી હે, અને થોડાક ટાઈમ બાદ આપણે દેખો કે નવા બદલાવ આવી જઈ હે, નવો એપ આવી જઈ હે, નવો વિકલ્પ આવી જઈ હે, નવા તરીકા આવી જઈ હે, અને ઘણા અકન નવો શબ્દ આવી જઈ હે. એવા અંજલિ બોન આપણે દેખો કે આપણે યુવા ભાઈ બહેન કે ફોન રહે તે વી હિકી નાખે હે, પણ આપણે બુઝુર્ગ રહે વી બદલાવને સમજવા મે આસાની નથી રહેતી હે.
1: હવે
0: બીજી આડી આપણે દેખો કે આપણે ઘર વાળા ને આપણે પરિવાર નું જે મન કરી હે ભી આપણે બુઝુર્ગો ને મદદ કરી નાખે હે. ને કે હે કે તમે ત્રેવા દો અમે કરિયા લઈએ. આ સુવિધા ઘણા વખત આપણે દેખો કે આપણે જે ઘર ના બુઝુર્ગ રહી વણને હુકવાના જે અવસર રહી વણને રોકી નાખે હે.
1: હવે મનીષા બોન, આય સે વાત કરો કે આપણે ગડલો મનક ને અણી દુનિયા તકી જોડવું કેમ જરૂરી હે, તો આપણે દેખો કે આન તકી આપણે જે ગડલો મનક હે એ આત્મનિર્ભર ને આત્મવિશ્વાસ તકી જોડી સે હે. અગર કોઈ ગડલો મનકો હે તો એ બીજા મનક તકી વાત કરી શકે, એની ફોન તકી જરૂરી જે જરૂરી જાણકારી હે એ દેખી પાગા, ને એની સાથે ડિજિટલ ઘણા કાની જે સુરક્ષા હે એના તરીકાનો એ ઉપયોગ કરેગા તે ખુદ મેં આત્મવિશ્વાસ ને મહેસૂસ કરેગા. એમ તકી મહેસૂસ કરી પાંગા કે ઉમ્ર વધવા તકી કાંઈ નથી થતું, મળની દુનિયા મેં અવડે ભી ખુદના પગો માટે ઉભો તકો હું. એની સાથે કેવું ચંગા કે અણી સબ સમસ્યા મેં સમાધાન નું સપ્તકી મોટું કદમ હે ધ્યેય. જેવી વખત કોઈ ગડલું મનકું હે એ મોબાઈલ હેકું ચાહે તો એને જલ્દી જલ્દી સમજાવવાની બજાય આપણાને ધીરે ધીરે સમજાવવું. એક વખત મેં પૂરી મોબાઈલની જાણકારી દેવાની જરૂરત નથી, પહેલે એક કામ હિકાડો પછી બીજું હિકાડો. ઉદાહરણ બદલે જેમ કે આજે ફોન ઉઠાવવું ને સંપર્ક કરવો હિકાડ્યું તો કાલે વિડીયો કોલ કરવો હિકાડવું હે, ને પછી ફોટો હાથે મોકલવું હોય એ ભી હિકાડી શકો. તો આમ તકી જરૂરી જે ડિજિટલ સેવા હે એનો સુરક્ષિત ઉપયોગ કરવો આપણે જે ગડલો મન કહે એ હી કે ચાંગા, કે ધીરે ધીરે એનો આત્મવિશ્વાસ ભી વધેગા.
0: હવે અંજલિ બોન, એની સાથે આપણે ભાઈ બોનોને કેવું ચાંગા કે અણામાં આપણે યુવા ભાઈ બોન રહી અણાને ઘણી મોટી ભૂમિકા રહે. આપણે કહી શકો કે આપણે જે યુવા ભાઈ બોન હી આ હિકાડેગા તે આપણે ગામમાં બદલાવ એવો જલ્દી આવેગા. એવા ભાઈ બોનો કેવું ચાંગા કે આપણે ઘરનો જે દાદા દાદી હે, નાના નાની હે, ને ઘણા કને એવો ગડલો મન કહે વણને મોબાઈલ ચલાડવા આપણે હિકાડવું હે. આપણે આ બી હિકાડવું હોય કે આપણે મોબાઈલ ચલાડવું ખાલી પર્યાપ્ત નથી હે, અને ડિજિટલ જે સુરક્ષા રહી વિની જાણકારી ભી આપણે હીકાડવી હે.
1: હવે
0: અંજાન વ્યક્તિ ખતી આપણે જાણકારી સાંજા ને કરવી હે. સંદિગ્ધ ને જે એવો લિંક આવે હે વણા માટે આપણે નથી દબાડવું હે, ને કણા અંજાન વ્યક્તિ નો ફોન આવે હે તે વણા ને ગોપનીય કોડ આવે હે ભી આપણે નહીં બતાડવા હે, ને પૈસા ખતી જુડી જે જાણકારી રહી હે વે કને નથી બતાડવી હે.
1: હવે
0: આ હંગ્ર સંદેશ ને આ સબ આવે હે, આ સબ ભી હીકાડવું ખૂબ જરૂરી હે.
1: હવે મનીષા બોન આપણા દી કહો કે અવડેના ટાઈમ મે હેતી ચીજે સે હે એ ડિજિટલ થઈ ગઈ હે. એવો મેં ગટલા મન કને કોઈ કામ હોવે તો અવડેના ટાઈમ મેં એ યુવા અને ઘરના સોર માટે નિર્ભર રહે, ને એ આસે કરંગા કાલે કરંગા પરસું કરંગા એમ કરીને એણની જે ચીજે હે એ ટાલી દે હે. એવો મેં આપણા જે ગટલા મન કહે એ બાર તે જાય હે બે હે ઉઠે હે તે બીજા મન કા તકી સલાહ લેવું શરૂ કરે હે, એ વાતચીત કરવું શરૂ કરે હે, ને ઘણી વખત અકાઉન્ટની નંબર ને ઘણા કની જે ચીજે હે એ બીજા મન કા તકી સાંજા કરી દે તો આપણું જ નુકસાન થઈ શકે. તો એવા મેં આપણને ટાઈમ માટે આપણે જે ગડલ મન કહે એણની ચીજને સમજવું હોગા, ને એણને બી આ હંગરી વાતે સમજાડવું હોગા, તાકી એણને ખબર પડેગા કે એ ખુદના નાના મોટા જે કામ રહે એ ખુદ બી કરી શકે. એને સાથે ભાઈ બહેનો આપને કેવું ચંગા કે આપણને આની વાતને યાદ રાખવું હે કે આપણે જે બુઝુર્ગ હે એ આપણે જીવનની સૌથી મોટી આપણને હિકાલે હે. એણે ખેતી હિકી હે, પરિવાર સંભાળ્યું હે, મુશ્કેલ ટાઈમ દેખ્યું હે, પરંપરાએ સંભાળી હે, ને આપણા જે અનુભવ હે એ આવા વાળી પેઢીને એણે આલે હે. એટલે આજના ટાઈમમાં મોબાઈલ ને ઇન્ટરનેટ હિકાડવું આપણને થોડો ટાઈમ તો લાગે કાશ, પણ આપણને એનાનો મજાક નથી પણ આપવું. આપણને સન્માનને હાથે એણને આ જે ડિજિટલ દુનિયાની ચીજે હે એ હિકાવવું હોગા, ને ધીરે ધીરે સહી વખત હિકી જાયંગા તો ઘણા આકારની ચીજે એ આપોઆપ કરવા માંડેગા.
0: હવે અંજલી બોન આપે ઘણી અસલ વાત કીધી, જેમ કે આપણ દીકરી હે કે કાર્યક્રમને માધ્યમ કરતી અણા વિશે માટે આપણે ભાઈ બોનો કરતી ઘણા અક્કાની વાતી થઈ ગઈ હે. હવે દેખી રહીએ કે ટાઈમ બી થઈ જોઈએ આપણે કાર્યક્રમ કરતી સૂટ પડવાનું, સૂટ તે પડે પણ જાતક હતી પેલ ભાઈ બોનોને આપણે કાર્યક્રમનો પતુ આપણે બતાડી દ.
1: હવે તો ભાઈ બોનો લખી લો અમારું પતુ, અમારું પતુ હે કાર્યક્રમ સમસ્યા સમાધાન, વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કુપડા, વાથરા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારો પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલે આપ મને ફોન કરી શકો અમારા આણા ફોન નંબર માટે. અમારો ફોન નંબર હે 9414082643.
0: તો ભાઈ બહેનો ફેરી મલંગા અણાસ કાર્યક્રમ મેં અણાસ ટેમ માંથી એક નવા વિષય ને હાથે તાર હુદી રામ રામ રામ રામ.